શિકાર ખેલણો જારો છે જરી ચલમસી કડવા તમાકુ ભરાશ્યુ પદિયા ધોન જોશી ધોન કોટક રાજ્યુ બાજકો સો થોલુ પેગ લગાઈ છે કેગ પઠાઈ છે કધીર પૂછણ લાગ્યો ભૂલું તે ભવન મેં મંગલું આ ગ્વાલ થયા